0: සුරේෂ් සලේ මහතාගේ සෞඛ්‍ය තත්ත්වය සම්බන්ධයෙන් අමාත්‍ය නලින්ද ජයතිස්ස මහතාද අදහස් දැක්වුවා.
1: නැහැ, දැන් මේ අසාධ්‍යත්වයක් කිසිසේත්ම නැහැ. ඔහු රැඳවුම් නියෝග යටතේ ඒ නීතිවලට අනුකූලව ජාතික රෝහලේ ප්‍රතිකාර ලැබෙමින් පවතිනවා. එහෙම ප්‍රශ්නයක් නැහැ. සියලු විශේෂඥ වෛද්‍යවරු ඒ ගැන පරීක්ෂාවෙන් ඉන්නවා. ඔහුට අවශ්‍ය කරන පෝෂණය ලබා දෙනවා. අතරම මේ පිළිබඳව ජාතික රෝහලේදී අපි පෝෂණය අදාළ ඖෂධ නිසි පරිදි ලබා දෙමින් පසු වෙන්නේ. කිසි ප්‍රශ්නයක් නැහැ. එහෙම අසාධ්‍යත්වයක් කොහෙන්වත් වෛද්‍යවරුන්ගේ වාර්තා වෙන්නේ නැහැ. මම හිතනවා වෛද්‍ය වාර්තා අනුව ඉදිරියේදී කටයුතු කරන්න පුළුවන්කම ලැබෙවි. ක්ෂණික ප්‍රචාර දැක්වුවා. ඔහුගේ දන්ත සෞඛ්‍ය පැත්තෙන් දෙයක් කිව්වා නම්, ඔහුගේ චර්ම රෝග සම්බන්ධයෙන් කිව්වා නම්, ඔහුගේ පෝෂණය සම්බන්ධයෙන් කිව්වා නම්, ඒ හැම එකටම ඒ CID ක්ලධාරීන් සෞඛ්‍ය ක්ලධාරීන් එකතු වෙලා කටයුතු කළා තිබෙනවා. ඒක එතුමා හොඳටම දන්නවා. දැන් රෝහල් ගත කරාට පස්සේ අවශ්‍ය පරීක්ෂණ සිදු කරනවා. අවශ්‍ය ප්‍රතිකාර ලබා දෙනවා. ඔහුට අවශ්‍ය කරන පෝෂණයත් අපි ලබා දෙමින් ඉන්නවා. ප්‍රශ්නයක් නැහැ.
2: ඒ කියන්නේ මේ ගෙදර කට්ටිය ෆැමිලි කට්ටිය බොරුද කියන්නේ මාධ්‍යද?
1: වැදගත් වෙන්නේ ජාතික රෝහලේ ඉන්නකොට ඒ විශේෂඥ වෛද්‍යවරුන්ගේ නිර්දේශය. ඒ අනුව අපි කටයුතු කරන්නේ.
0: පාස්කර දින ත්‍රස්ත ප්‍රහාරයක් එල්ලවීමට නියමිත බවට බුද්ධි තොරතුරු ලැබී තිබියදීත් එය වළක්වා ගැනීමට කටයුතු නොකිරීම තුළින් සාපරාධී ලෙස රාජකාරිය පැහැර හැරීම තුළු චෝදනා එල්ලවී සිටින හිටපු ආරක්ෂක ලේකම් හේමසිරි ප්‍රනන්දු මහතාට එරෙහිව නීතිපතිවරයා විසින් ගොනුකර තිබෙන නඩුවේ තීන්දුව ජූලි මාස 31 වනදා ප්‍රකාශයට පත් කරන බව කොළඹ ස්ථිර ත්‍රිපුද්ගල මාධිකරණ විනිසුරු මඩුල්ල සඳහන් කළා. මෙම නඩුව අද ප්‍රියන්ත ලියනගේ විරාජ වීරසූරිය සහ තිලකරත්න බණ්ඩාරයන මහත්වරුන්ගෙන් සමන්විත කොළඹ ස්ථිර ත්‍රිපුද්ගල මහාධිකරණ විනිසුරු මණ්ඩලය ඉදිරියේ කැඳවුම් ලැබුවා. එහිදී විත්තිකාර හේම්සිරි ප්‍රනන්දු මහතා වෙනුවෙන් පෙනී සිටි නීතිඥ චමින් දතුකොරළ මහතා වාචික දේශන ඉදිරිපත් කිරීම අවසන් කළා. එහිදී ඉදිරිපත් වූ කරුණු උපසලකා බැලූ විනිසුරු මණ්ඩල මෙම නඩුවේ තීන්දුව ජූලි මාස 31 වනදා ප්‍රකාශයට පත් කරන බව නිවේදනය කළා. මේ අතර පාස්කුරු දින ත්‍රස්ත ප්‍රහාරයක් එල්ලවීමට නියමිත බවට බුද්ධි තොරතුරු ලැබී තිබියදී එය වළක්වා ගැනීමට කටයුතු නොකිරීම තුළින් සාපරාධී ලෙස රාජකාරිය පැහැර හැරීම ඇතුළු චෝදනා එල්ලවී සිටින හිටපු පොලිස්පති පූජි ජයසුන්දර මහතාට එරෙහිව නීතිපතිවරයා විසින් ගොනුකර තිබෙන නඩුවේ විභාගයේද ඉකුත් සිකුරාදා අවසන් කෙරුණා. එය අනුව පූජි ජයසුන්දර මහතාට එරෙහි නඩුවේ තීන්දුවද ජූලි මාස 31 වනදා ප්‍රකාශයට පත් කරන බවත් කොළඹ ස්ථිර ත්‍රිපුද්ගල මහාධිකරණ විනිසුරු මඩුල්ල ඉකුත් සිකුරාදා නියෝග කර තිබුණා. මෙම වසරේ පළමු කාර්තුවේදී ශ්‍රී ලංකා ආර්ථිකය 5.1% ධනාත්මක වර්ධනයක් වාර්තා කර ඇති බව ජනලේඛන හා සංඛ්‍යාලේඛන දෙපාර්තමේන්තුව පවසනවා. අදාළ කාල සීමාව තුළ ආර්ථිකයේ ප්‍රධාන අංශ 3 වන කෘෂිකර්ම, කර්මාන්ත සහ සේවා අංශ සියල්ලම ධනාත්මක වර්ධනයක් වාර්තා කර ඇති බවයි ජනලේඛන හා සංඛ්‍යාලේඛන දෙපාර්තමේන්තුව අද නිකුත් කළ නවතම වාර්තාවේ දැක්වෙන්නේ. ඒ අනුව මේ වසරේ පළමු කාර්තුවේදී කෘෂිකාර්මික අංශය 1.1%, කර්මාන්ත අංශය 7.2% සහ සේවා අංශය 3.4% වර්ධනය වී ඇති බවයි එම වාර්තාව මගින් අනාවරණ කර ඇති. අමරිකාන් ඩොලරයට සාපේක්ෂව අව ප්‍රමාණය වෙමින් පැවති ශ්‍රී ලංකා රුපියල අද නැවතත් ශක්තිමත් වී තිබෙනවා. ශ්‍රී ලංකා මහ බැංකුව විසින් ප්‍රකාශයට පත් කළ විනිමය අනුපාතිකය අනුව අද දිනේ අමරිකාන් ඩොලරයක ගැනුම් මිල රුපියල් 326.34% ලෙස සටහන්ව තිබුණා. ඩොලරයක විකුණුම් මිල දැක්වුණේ රුපියල් 336.58% ලෙසයි. පසුගිය සිකුරාදා දිනේදී අමරිකාන් ඩොලරේ ගැනුම් මිල රුපියල් 331.42% ලෙස වාර්තා වූ අතර එහි විකුණුම් මිල රුපියල් 341.36% ලෙස පැවතුණා. මේ අතර මෙරට වෙළඳපොලේ රත්රන් මිල යළි ඉහළ ගොස් තිබෙනවා. කොළඹ හෙට්ටි වීදියේ රත්රන් වෙළඳපොලේ රන් පවුමක අද මිල රුපියල් 6000කින් පමණ ඉහළ ගොස් තිබූ බවයි වාර්තා වුණේ. ඒ අනුව කැරට් 22 රන් පවුමක මිල රුපියල් 360000ක් දක්වා ඉහළ ගොස් ඇති අතර කැරට් 24 රන් පවුමක මිල රුපියල් 392000ක් දක්වා ඉහළ ගොස් ඇති බවයි වෙළඳපොළ ආරංචි මාර්ග අනාවරණ කළේ. ජාත්‍යන්තර වෙළඳපොලේ රත්රන් මිල ඉහළ යාමත් සමගයි මෙම මිල ඉහළ යාම සිදුව ඇතේ. අමරිකාව සහ ඉරානය අතර යුද්ධය අවසන් කිරීම සඳහා වන නව එකඟතාවන්ට ඊශ්‍රායල් රජයේ දැඩි විරෝධය එල්ලවීමෙන් පවතින බව විදේශ මාධ්‍ය පවසනවා. එක් සමාජ මාධ්‍ය ගිණුමේ සටහනක් තබමින් ඊශ්‍රායල් මුදල් අමාත්‍යවරයා පවසා ඇත්තේ ඉරානය දුර්වල කිරීම සඳහා දියත් කළ ඒකාබද්ධ මෙහෙයුම් හරහා ලබාගත් ජයග්‍රහණ කිසිසේත් අපතේ යාමට ඉඩ නොදෙන බවයි. அமெரிக்காவு ஈரானிய சமூக எக்கங்கத்தாவண்ட பெமினியது இஸ்ராயலிய தனிபுகோ வினத்த நிர்மாணசீலி கிரமவேதோசே ஈரான பாலன தந்திரே பிரலா தமிமே சட்டன இதிரியிடம ரகணி அனுபவு இஸ்ரேல் முதல் அமாத்தியபரையா பவசாயத்தி பபாய் அல் ஜசீரா பிரவர்த்தி சேவையை பார்த்தாக்கலி எமென்ம ஈரானியட்ட கிசிசேத்ம நஷ்டிக ஆவி நிஷ்பாதனை கிரியமட்ட இட நொத்தபன பவட்டது ஒஹு பிரதிஜாதி திபெனபா அமெரிக்கானு பார்ஸ்வேன் பிரஹார நவாத்மன லிச கொத்தரம் பலப்பேம் எல்லபோது லெபனனே கிரியாத்மக ஹிஸ்புல்லா இலாக்கவித பிரஹார எல்லக்கிரீம நத்தர நொக்கரன பவது இஸ்ரேல் முதல் அமாத்தியவரையா பவசாத்தி பெனபா மே அப்பே யுத்தியாய் அப்பே சட்டன் காமீன் சஹா அப்பே உத்துர சீமாவே வசன ஜனதாவகே ஆரக்ஷா வெனுவேன் இஸ்ரேல் ஆரக்ஷகாஞ்சவர்ட்ட உபரிம நிதாச லபாதிமேன் ஹிஸ்புல்லா சங்விதானே பீட்டு பசட பலவா ஹரிமட்டு அகண்டவ கட்டியத்து கரணவா யை ஒஹு வெடிதுரடத் சதஹான் கருத்தி பெனபா மேத்தர அமெரிக்கானு எக்ஸாத் ஜனபதி சஹ ஈரானிய யுத்தே நத்தர கிரீம் சதா இக்கங்கதாவிட பெமினி பவு அமெரிக்கானு ஜனாதிபதி டொனால்டு ட்ரம்ப் பிரகாஷ கிரீம் அத் சமகு அத லோக விழுந்து பொலே பொரத்தேல் மில பஹத்த வெட்டி திபெனவா பிரெண்ட் பொரத்தேல் பேலரேக் மில அது அமெரிக்கான் டாலர் அசூத்துனாஷத்த பணஸ்துனாக் தக்வா பஹத்த வெட்டினு அத்தர் அமெரிக்கானு WTI பொரத்தேல் பேலரேக் மில அமெரிக்கான் டாலர் அசுவாஷத்த ஹெத்த ஹத்தரக் தக்வா பஹத்த வெட்டி எத்தி பபாய் விழுந்து பொல வார்த்தாவில் தெக்வுனே எனவே ஈரான் அமெரிக்கா யுத்த கட்டும் ஆரம்ப சமக இகலகிய லோக விழுந்து பொழுது பொறத்தல் மீல இன் பசு வார்த்தாக்கள் அடுமாக அது தினே வார்த்தாவூ பவாய் எம் வார்த்தாவில் வெடிதுரட்ட தெக்வின்னே முதல் விசுத்திகரணை விளக்குவீமே பணத்தை அடத்தே தமன் டெரஹிவ நீதிபதி வரையாவிசின் குணுக்கருத்துவின நடுவே குமாந்திரனே நெமதி சோதனாவு பவத்வாகி நியாமட்ட நொஹக்கி பவட்டு தீந்துவ கிளபாதின் இல்லா இடுப்பு ஜனாதிபதி மஹிந்த ராஜபக்ஷ மகதாகே புத் யோஷித ராஜபக்ஷ மகதாவிசின் எதிர்பார்க்கல பிரதிசோதன பெட்சம ஹெட்டதினே விபாகிட கனிமட்ட அபியாச்சனாதிகரணே நியோக கருத்து பினஃபா அமால் ரன்ராஜா சஹ ஆச்சாரிய சுமுது பிரேமச்சந்திரயான மகத்வருன்கின் சமன்வித்து அபியாச்சனாதிகரண வினுசுரு மண்டலக்கிதிரியே மேம் பெட்சம் விபாகிட கனிமட் நியமித்தாய் மீட்டபெற மெம்பெட்சம சலக்கா பெலு அவஸ்தாவேதி யோசித் ராஜபக்ஷ மகதா வினுவின் பெனிசிட்டி நீதிஜ்ஞ ஹஃபீல் ஃபாரிஸ் மகதா அதிகரணர் தன்வாசிட்டியே மெம நடுவேசிய சேவாதாயக்கியா சமகு டேசி ஃபாரஸ்ட் நெமதி காந்தாவாக் வித்திகரு அஸ்வின் நம் கருத்து முடித்து பசுவ டேசி ஃபாரஸ்ட் நெமதி காந்தாவ நீதிபதி வரை அவிசின் நிதாஸ்கல பவாய் எசே திபேதி தம சேவா தாயக்கேட பமனக் குமாந்திரனே நெமதி சோதனா பாத்துவாகினியாம நீதியிட பட்டஹனி பவாத் நீதிஜ்ஞவரையா தர்க்க கருத்திபுனா ஏத் நீதிபதி வரையா வினுவின் பெனிசிட்டி நியோஜ சொலிசிட்டர் ஜெனரால் ஜனக பண்டார மகதா அதிகரணே ஹமுய கருண் தக்குமின் எக் வித்தி கருவை குட்டுவது குமாந்திர நியமித் சோதனா பாத்துவாகினியாமட ஹெக்கி பவு அவதாரணே கலா யானோ மெம கருண் சம்பந்தின் ஹிட தினே பூர்ண விபாகியாக பாத்துன பவு அபியாச்சனாதிகரணே விசின் நியோக கர திபெனஃபா